0: છેતાને આચો કોને દે બોલો છે. બંજારા સંસ્કૃતિ છે, ગોંડ સંસ્કૃતિ છે, ટ્રાઇબલ સંસ્કૃતિ છે. અગર ટ્રાઇબલ અને ટ્રાઇબલ સંસ્કૃતિ અગર ન ઓળખતો હોય તો દ્રૌપદી મુર્મુનો પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કોની ભણાવતો? ટ્રાઇબલ સંસ્કૃતિને ઓળખો કે તાણે હું આજ મોટી પોસ્ટ લેવાની મેળો છું. યાર કરતા મક્કું છું કે નરેન્દ્ર મોદી ઇઝ વન ઓફ ધી બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઇન ઇન્ડિયા.
1: આપણ સંસ્કૃતિ વાસુ આલેમ બાંધે વાસુ આપણ જાતે વાસુ સપરેટ ગા એક જાગે દેવ મંદિર બંધાય વાસુ સદા કોશિશ કીધો કન માલમ ઇતિ ઓરગુંચન કાય સર.
0: મહારાષ્ટ્ર માઈ નગારા ભવન કતાણી 700 crores લગાતાણી જો છે. બંજારા વિરાસત કતાણી બનાય જેને સેન્ટ્રલ ગવર્નમેન્ટ સ્ટેટ ગવર્નમેન્ટ પીસા. તો હમ કઈ કાચા કે ઉસી પ્રકારેથી તેલંગાણામાં તગા બંજારા હિલશેર ઉપર બંજારા ભવન બાંધનું કતાણી ટીઆરએસએર જમાનામાં ચાલુ કીધું. બંજારા ભવન બાંધીને હમ કે બંજારા ભવન તો બાંધો નાન ક્યાં સુ બંજારા ઓન કચ્છે કે ભગવાન જો આપણો જેન માના છે સેવાલાલ મહારાજ સેવાલાલ મંદિર બાંધે સારું. સેવાલાલ એ તો આયો કે તાણી બંજારા હિલશેર નામ આવે છે ઓન કદ મધ્ય પડવું જાતાણી બાંધું કોને કહો કું હું આચો રે ની ભા. બંજારા હિલ છે પર જમીન દેતાણી બંજારા જો અધિપતિ હમારો ગુરુ છે સેવાલાલ મહારાજ ઓર મંદિર ભી ઓત જ બાંધણો ભવન ભી ઓત જ બાંધણો કતાણી એ તે સરકારે નામ રિક્વેસ્ટ કરે છે.
1: સર આપણ જાતે ગુરુ ક્લુપ્તંગા તમે કેવું કહો જાતે ઉજી કાંઈ કાંઈ કરનું કેમ કે રહે છો જાત કુણ જ પરિસ્થિતિ છે.
0: જાત આજે તારીખે ભાઈ વિકટ પરિસ્થિતિ છે. પ્રોટેક્શન ચાવે છે તો એ પ્રોટેક્શન કના જાતેમાં ઐક્યતા આવે જ પ્રોટેક્શન મળે છે. પ્રોટેક્શન કદી કોઈ ખરીદન લાયર ચીજ કોની હો ખરીદો તો માર્કેટે મળે નહીં હો. હું પ્રોટેક્શન ચાવણું કોને કહો જાતિરમાં જો છે ઐક્યતા એકતા રણો. જાતિરમાં ગિરિજન સંસ્કૃતિમાં ઐક્યતા રતો જ ગિરિજન જાતિ જો છે ઓર ઉપર જો બી મુસીબત તૈયારી છે ઓર મુકાબલો કર શકે છે. તમે ઐક્યતા નરતો મુકાબલો કર શકે છે. દેખ ની તો 4 આદમી એમએલએ બનન છે એક ઇન મંત્રી પદવી કોની મળી કે તો તમારા અનૈક્યતા જ ઓર કારણ. અગર તમારા ઐક્યતા રહે તો હું તો ઘર બેઠું ચાલન લાન દેણું પડે છે. કઈ જેર કરતા ગિરિજન લોગુરમાં દલિત લોગુરમાં આદિવાસી લોગુરમાં ઐક્યતા રતો પ્રગતિ વચ્ચે ઐક્યતા નર તો પ્રગતિ વે નહીં.
1: કેન્દ્ર સરકાર ઉજી એ ગિરિજન સમાજ એવા છો ઉજી કાંઈ પતકાલ લાવણો કે લે છો ગયે છજનો પતકાલ કુ ચાલ રહી છે કે તમે કે લે છો અભિવૃદ્ધિ કુ છે કે લે છો સર.
0: ફોરેસ્ટ પ્રોટેક્શન એક છે, લાઈફ પ્રોટેક્શન છે, આરોગ્ય પ્રોટેક્શન બી છે, સંગઠિત શક્તિ રણો જેના તાર જો છે ઇમ્પ્લિમેન્ટેશન માં છે. આપ તાર બજેટ લે લે તાર બજેટ કતરી રણો તાર પોપ્યુલેશન કતરા છે આત્રી તાર બજેટ રણો. હવે 10% તાર જનસંખ્યા છે તો 10% બજેટ એમાં તું હકદાર છે પણ તાર હકે થી તું જો છે ઓન લેરો કોણ છે કતો
1: કોશિશ કરો
0: કોશિશ કરનો અને સરકારે કન્વિન્સ કરનો તારા અધિકારી જો છે પોરાટા કરનો તમારા હકુન જો છે તમ પ્રાપ્ત કરનું કરનું.
1: ઉજી તમ કેણું કહો સર ગિરિજન સમાજ આપણે કેલ દેતરા સ્થાયી ને દગી છે પણ સેટવે ગે છે કારણ કે પરિસ્થિતિ આમ તો ધિકારી કોણ દઈ ઈ સ્થિતિમાં કેન્દ્રમ કાંઈ ઉજી પ્રચેકંગા કાંઈ દૃષ્ટિ ઘાલનું કને કેરે રહેછો તમ તમારા વૈપતી તમ કાંઈ કોછો.
0: સ્ટેટર માં આછો વેરો સુધારેર જિમ્મેદારી સ્ટેટર છે. સેન્ટ્રલ માં સુધારેર જિમ્મેદારી સેન્ટ્રલ જેસે કે આરોગ્યમ છે જેસે કે નેશનલ હાઈવે છે જેસે કે ટ્રેન છે રૂટ છે ઉ કામ સેન્ટ્રલ છે. ઓથી એ ડેવલપમેન્ટલ એક્ટિવિટી કતો સ્ટેટ જ કરનો. જો કામ સ્ટેટ એન કરેર છે સ્ટેટ કરનું છે ઉ કામ સ્ટેટ થી જ લેણો. આપ ગોરમાટી જ્યાદા તર કે જો ટ્રાઇબલ છે પણ ઓ કઈ કરે છે છે એવડી ઓડી ફરનાતાણી હમાર કને કે સર માર કામ કોની તો મકુ છું કે હનુ કોની. જો તમાર પ્રતિનિધિ છે ચાલે એમપી છે એમએલએ છે તમ સે ભળતાણી જાવણો અમાર ટાંડે ની ઈચ્છા હોય અમાર ગામે ની ઈચ્છા હોય અમાર ગુડમે ની ઈચ્છા હોય કે માંગણું માંગન લેણું તો ઓન ભી સમજે આવે છે કે ભાઈ માંગે વાળા ભી કોઈ છે પૂછે વાળા ભી કોઈ છે કામ લે વાળા ભી કોઈ છે મન ગાને વાળા ભી કોઈ છે. સવાર માં ઇન્દ્ર વાત ના માનું તો સવાર ટાણે માં આય દેની કેતાને ઓન ડર રહે છે ને
1: ગોંડ કોયા લંબાડી એ અડબિયા બંચરે જનો જાતે છે એ આદિવાસી જાતે છે. યેર વાસુ એક પ્રત્યેક પ્રતિપત્તિ કાંઈ કરે તો આચરચકન કનાય કાંઈ તમારા આલોચના આઈ કે તમે કાંઈ કરે તો આચરચકન તમ સજેસ્ટ કાંઈ દે શકો છો.
0: આદિવાસુલુ વાળ કોસમ ઓક ચટ્ટમ ઉન્નદી અદે 1970 લો વચ્ચિંદી.
1: કુનસો ચટ્ટમ સર?
0: લેન્ડ પ્રોટેક્શન એક્ટ. તો ઓન કાંઈ કે છે લેન્ડ પ્રોટેક્શન કો તો 1 of 70 કન કે છે ઉ ચટ્ટમ નંબર 1 છે ઓર માય કાલમ નંબર 17 માં જો છે ટ્રાઇબલ એર લેન્ડ પ્રોટેક્શન હોય છે. તો એરો કે ઓન કાંઈ કે છે మీకు ట్రైబల్ కు ఉంది కదా నయా 1 of 70 కనుకచ్చ తో ఊ చట్టం ఏతి ఏజెన్సీ ఏరియా జో ట్రైబల్ చే ఉంద రక్ష వేరి చే పణ మైదాన ప్రాంత మేరు ఉజి వేరి కోని చే ట్రైబలర్ జిత్రి బి జమీన్ చే ఓ జమీన్ న నోటిఫైడ్ జమీన్ డిక్లేర్ కరతో ఊ జమీన్ దూసరో ఖరీద్ సకే ని బోతి జో చే హమార రక్ష